0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખને 3,350 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત વિશ્વભરમાં લગભગ 100 દેશોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતે યુએન માનવ અધિકાર કાર્યાલય પાસેથી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થયેલી હત્યાઓ અને ઇન્ટરનેટ પ્રતિબંધોની તપાસ અંગેનો અહેવાલ માંગ્યો. કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિદ્ધુએ જણાવ્યું કે ભારત અને કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટોઘાટો પૂર્ણ થવાને આરે. અને આઈટી અને ઓટો સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લદ્દાખમાં 3,350 કરોડથી વધુના 5 મુખ્ય વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પરિયોજનાઓનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, ઉર્જા માળખાગત સુવિધામાં સુધારો કરવા, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ અને જળ સુરક્ષા વધારવાનો છે.
1: પ્રગતિ ઓર વિકાસ એક ઓર અધ્યાય જુડ રહા હૈ. આજ લદ્દાખ મેં કઈ અહેમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કા લોકાર્પણ હુઆ હૈ. ઇન પરિયોજનાઓ સે કઈ લોકો કા સફર આસાન હોગા, કહી બિજલી કી સુવિધાએ બહેતર હોગી, કહી પાણી કી ઉપલબ્ધતા બઢેગી ઓર હમારી પ્રાચીન વિરાસત કે સંરક્ષણ કો ભી નઈ તાકત મિલેગી.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત વિશ્વભરના લગભગ 100 દેશોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતની સંરક્ષણ નિકાસ 2013 અને 2014માં માત્ર 686 કરોડ રૂપિયાથી વધીને 2025-26માં 38,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. આજે નવી દિલ્હીમાં ખાનગી ચેનલ દ્વારા આયોજિત ડિફેન્સ કોન્કલેવ 2026માં બોલતાં શ્રી સિંહે કહ્યું કે ભારતે દારૂગોળાના પ્રકારોમાં 90% થી વધુ આત્મનિર્ભરતા હાંસલ કરી છે. શ્રી સિંહે કહ્યું કે આજે ભારતીય સેનાના સ્ટોકમાં 175 દારૂગોળાના પ્રકારોમાંથી 159 સ્વદેશી છે.
2: એસા કહા જાતા હૈ કે ઓન્લી ડેડ હૈ સીન ઇન ધ વાર. યહ વિચાર એક ઓર હમે યુદ્ધ કી નિરર્થકતા ઓર ઉસસે હોને વાલી અપાર માનવી ક્ષતિ કા અહેસાસ કરાતા હૈ, તો દૂસરી ઓર યહ ભી યાદ દિલાતા હૈ કે યુદ્ધ કી સંભાવનાએ કભી ભી પૂરી તરફ સે સમાપ્ત નહીં હોતી હૈ ઓર હમે હમેશા કઠિન પરિસ્થિતિયો કે લિયે સદૈવ તૈયાર રહેના ચાહિયે.
0: ભારતે યુએન માનવ અધિકાર કાર્યાલય પાસેથી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થયેલી હત્યાઓ અને ઇન્ટરનેટ પ્રતિબંધોની તપાસ અંગેનો અહેવાલ માંગ્યો છે. ભારતે માનવ અધિકાર ઉચ્ચાયુક્તના કાર્યાલય પર આરોપ લગાવ્યો અને કહ્યું કે કાર્યાલય પશ્ચિમમાં વિરોધ પ્રદર્શનો પર હિંસક પ્રદર્શનો પર કોઈપણ ટિપ્પણી કરવામાં આવી નથી. કાર્યાલયના બેવડા ધોરણો અપનાવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. ભારતના કાયમી મિશનના સચિવ અનુજ સ્વરૂપે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીની ત્રીજી સમિતિના 81મા સત્રમાં માનવ અધિકાર ઉચ્ચાયુક્ત સાથેની વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિદ્ધુએ જણાવ્યું છે કે ભારત અને કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર વાટોઘાટો પૂર્ણ થવાની અપેક્ષા છે. ગઈકાલે મુંબઈ પહોંચેલા શ્રી સિદ્ધુએ જણાવ્યું હતું કે કરાર પૂર્ણ કરવા તરફની પ્રગતિ દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. ભારત ખાતે 300 સભ્યોના વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી સિદ્ધુએ જણાવ્યું કે સીઈપીએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 30 અબજ US ડોલરથી 70 અબજ ડોલર સુધી એટલે કે બમણાથી વધુ કરવામાં મદદ કરી શકે છે. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને કેનેડા તેમના સંબંધોમાં એક આશાસ્પદ નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વના રાષ્ટ્રો તેમની ચોક્કસ પરિસ્થિતિઓને અનુસાર બદલાતી વૈશ્વિક વ્યવસ્થાનો પ્રતિભાવ આપીને નવી ભાગીદારી અને નવા વિકલ્પો શોધી રહ્યા છે. તેમણે છેલ્લા દાયકાની ભારત યુએ ભાગીદારીને બદલાતા વૈશ્વિક વાતાવરણમાં પ્રતિભાવ આપવાના બે રાષ્ટ્રોના ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંક્યું. ડોક્ટર જયશંકરે રાયસીના મધ્ય પૂર્વ કાર્યક્રમની બીજી આવૃત્તિમાં ભાગ લેવા માટે યુએની સત્તાવાર મુલાકાતે છે. અબુધાબીમાં રાયસીનાના મધ્ય પૂર્વ કાર્યક્રમમાં બોલતા જયશંકરે ધ વર્લ્ડ અહેડ પાવર પર્પઝ એન્ડ possibilities we

0: પર એક સત્ર માટે યુએઈના વડાઓ સાથે જોડાયા હતા. ડોક્ટર જયશંકરે યુએના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બેંકોકમાં વાર્ષિક બેઠક દરમિયાન યુએઈના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર જોની હિલી સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા આર્થિક અને નાણાકીય સંવાદના પરિણામો પર આધારિત ચોથા ભારત યુકે નાણાકીય બજાર સંવાદ, ફિનટેક બેઠકો અને સંકળાયેલા IUKFP બેઠકોના સફળ સમાપન અંગે ચર્ચા કરી હતી. ભાજપના મહિલા સાંસદોના એક પ્રતિનિધિમંડળે આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને જેએનયુમાં કથિત જાતીય સતામણી કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ બિમોલ અકયજામ અંગે એક મેમોરેન્ડમ સુપ્રત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ થયા છે તે અંગેની અમારી વિશેષ શ્રેણીમાં આજે અમે આપને જણાવીશું રિયલ એસ્ટેટ નિયમન અને વિકાસના કાયદા અંગે.
1: સંસદે 2016 રેરા કાયદો ઘડ્યો, જેનાથી રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીઝ રેરાની સ્થાપનાનો માર્ગ મોકળો થયો. કાયદા હેઠળ ડેવલપર્સે મિલકતોની જાહેરાત, માર્કેટિંગ અથવા વેચાણ પહેલા નોંધણી કરાવવી આવશ્યક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રેરાએ ઘર ખરીદનારાઓ અને ડેવલપર્સ વચ્ચે વિશ્વાસ મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
2: ઇસ કાનૂન ને પૂરે હાઉસિંગ સેક્ટર અવિશ્વાસ ઓર ધોખાઘડી સે બહાર નિકાલને મેં બહોત બડી મદદ. કાનૂન કે બનને સે ઘર ખરીદારો કો સમય પર ન્યાય ભી મિલ રહા હૈ. હમને શહેરો મેં અધૂરે પડે ઘરો કો પૂરા કરને કે લિયે હજારો કરોડ રૂપિયા કા વિશેષ ફંડ ભી બનાયા.
1: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રહેવાસી અનિલ તિવારીએ જણાવ્યું કે આ નિયમનકારી માળખાએ બિલ્ડરોને સમયસર પ્રોજેક્ટ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને ઘર ખરીદનારાઓને સમયસર પોઝિશન મેળવવા સક્ષમ બનાવ્યા છે.
3: ડેવલપર ઓર ક્લાયન્ટ કે બીચ મેં પારદર્શિતા હોતી હૈ. જો પૈસે હમ લગાતે હૈ ડેવલપર કે સાથ વો હમારા સુરક્ષિત પાયા જાતા હૈ ઓર હમે કોઈ ભી આપત્તિ યદિ રિયલ એસ્ટેટ કે માધ્યમ સે હોતી હૈ તો હમ કિસી ઓર કે પાસ ન જાકે હમ સીધા રેરા કે પાસ અપની શિકાયત લેકે જાતે હૈ ઓર પૂરી તરહ સે રેરા હમે સંતુષ્ટ કરતા હૈ.
1: રેરાએ મિલકત ખરીદનારાઓના અધિકારો અને હિતોને કાયદાકીય રક્ષણ પૂરું પાડ્યું છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબે દેશમાં ડેટા સેન્ટરોના ટકાઉ વિકાસ માટે રાજ્યોની યોજના બનાવવામાં મદદ કરવા માટે ડેટા સેન્ટર મૂલ્યાંકન ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ પહેલ ભારતના ડેટા સેન્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને કૃત્રિમ બુદ્ધિમત્તા, કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની દેશની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટેની છે. મંગળવારે માનસામાં ડ્રગ વિરોધી કાર્યકર્તા પરમિંદરસિંહ જોટાની હત્યા અને રાજ્યમાં પ્રવર્તમાન ડ્રગ્સના દુષ્કર્મના વિરોધમાં પંજાબમાં આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ પસંદગીના વ્યક્તિથી વેપારી UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ MDRના અમલીકરણને મુલતવી રાખ્યું છે. અગાઉ NPCIએ જાહેરાત કરી હતી કે આ દર આજથી અમલમાં આવશે. હવે આ અમલીકરણ દિવાળી પછી થશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું હતું કે 2025માં ભારતના મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં 9% વધારો સાથે 2.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. સરકારે ખાંડના વેપારીઓ માટે સ્ટોક રાખવાનો સમયગાળો ઘટાડીને 15 દિવસ કર્યો છે. આ સાથે સ્ટોક મર્યાદા 1000 ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવી છે. આ સમયમર્યાદા આજથી આગામી નવેમ્બર મહિના સુધી અમલમાં રહેશે. ભારતીય શેરબજારમાં આજે સવારથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. IT અને ઓટો સેક્ટરના શેરોમાં નીકળેલી ભારે લેવાલીના પગલે સેન્સેક્સમાં 1200 અને નિફ્ટીમાં 350 અંક કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. મોટાભાગના શેરો લીલા નિશાની પર કારોબાર કરી રહ્યા હતા. રિયાદમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક અધિકારીઓની સૂચનાનું પાલન કરવા કહ્યું છે. હવાઈ હુમલાની સ્થિતિમાં ઘરમાં રહેવા અને સાઉદી અરેબિયાની વર્તમાન પરિસ્થિતિમાં બનતી ઘટનાઓ સંબંધિત વિડીયોઝ કે સમાચાર ફેલાવવાનું ટાળવા વિનંતી કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખને 3,350 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારત વિશ્વભરના લગભગ 100 દેશોમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતે યુએન માનવ અધિકાર કાર્યાલય પાસેથી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં થયેલી હત્યાઓ

0: માં અંબેના નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ખૂબ જ ભક્તિ ભાવે આપણે ગરબાની સ્થાપના પણ કરી ચુક્યા છે. રાસ ગરબાની રમઝટ બોલાઈ રહી છે અને એવામાં ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણે જશું 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રામાં. તો જોડાશો અમારી સાથે ગીત ગુર્જરી કાર્યક્રમમાં.
1: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહ્યો? 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.
0: ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ.
2: વાત કરીએ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટ નજીક નલહાટી શહેરમાં નલહાટી પહાડ પર આવેલા નલહાટી શક્તિપીઠની કે જે માં નલતેશ્વરી ધામ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળે માતા સતીના ઘડાની નળી કંઠ નળી પડી હતી. બંગાળી ભાષામાં નળીને નાલી કહેવામાં આવે છે, જેના પરથી નામ નલહાટી પડ્યું. આ મંદિરમાં એક પવિત્ર શિલા છે જે સિંદૂર અને ફૂલોથી ઢંકાયેલી રહે છે. આ શિલાનો આકાર માતાના ઘડાની નળી જેવો છે. આ શિલાને સોનાની જીભ અને ત્રિનેત્ર અર્પણ કરવામાં આવ્યા છે. દેવીના મુખ નીચે ઘડાના આકારનો એક નાનો ખાડો છે, જ્યાંથી નિરંતર જળ ટપક્યા જ કરે છે, કે જેને માતાજીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્થાન પર ગમે તેટલું પાણી માતાને પીવડાવવામાં આવે તો પણ પાણી ક્યારેય ઉભરાતું નથી કે બહાર આવતું નથી કે ક્યારેય ઘડું સુકાતું પણ નથી. અને પાણી ઘડાની અંદર જતા જ એક વિશિષ્ટ પ્રકારનો ઘડવાનો

સંભળાય છે કે જે માતાના જાગૃત હોવાનો પરચો પૂરો પાડે છે. આટલું બધું પાણી ક્યાં જાય છે કોઈને ખબર નથી. પાણીનું સ્તર જેટલું છે એટલું ને એટલું જ રહે છે. મુખ્યત્વે માન્યતા અનુસાર જેને સ્વરનળી, કંઠનળી, શ્વસનનળીમાં કોઈ તકલીફ હોય કે જેના લીધે બોલવાનું બંધ હોય કે અચકાતા અચકાતા બોલતા હોય એવા લોકો અને ગાયકો અહીં આવે છે. માન્યતા છે કે અહીં આવવાથી તમને આ બધા રોગ મટી જશે. અને બીજી એક માન્યતા અનુસાર શ્વસન સંબંધિત ઈંગડા પિંગડા નાડીમાં કોઈ તકલીફ હોય તો એ પણ અહીં આવવાથી તકલીફ દૂર થાય છે. કહેવાય છે કે અહીં આવવાથી પ્રાણ શક્તિમાં વૃદ્ધિ થાય છે કે જેથી આ શક્તિપીઠને પ્રાણ શક્તિપીઠ પણ કહેવામાં આવે છે. કથા અનુસાર બંગાળી ભાષામાં છે ને નાના પહાડને ટીલા કહેવામાં આવે છે. યુગો પહેલા ટીલાની ઉપર એક વૃક્ષના નીચે માતાજીનો કંઠ પડ્યો. ત્યાં મધમાખીએ મધપૂડો બાંધ્યો ને મધપૂડામાંથી મધ કંઠના અંદર ટપકતું રહ્યું, જેને મધુકંઠ કહેવાયું. પછી ભાવિકના એક ભાવિકના સ્વપ્નમાં આવીને માતાજીએ પોતાના હોવાના પરચા પૂરા પાડ્યા, પુરાવા આપ્યા. અહીં યોગેશ અથવા યોગીશ ભૈરવ રૂપે બિરાજમાન છે.

0: ભરત ખોનાનો ફોન હતો એમના કુળદેવી અંબામાં છે ગબ્બરના અંબામાં બીનાબેન ઘાલાનો બોરીવલીથી ફોન હતો આજે બીનાબેનનો બર્થડે છે એટલે આકાશવાણી પરિવાર તરફથી અમારા સૌ આરજે શ્રોતા મિત્રો બધા તરફથી એમને હેપી બર્થડે બીનાબેન અને એમના માતાજી છે વિશલમાં અને વિશલમાંના મેઇન સ્થાને રાજસ્થાનમાં શિવકોટડા હું જઈ આવી છું ભાવનાબેન પ્રજાપતિનો ફોન હતો એમના પણ માતાજી અંબામાં છે ડોક્ટર નિલેશ ચિતડિયાનો ફોન હતો એમના કુળદેવી સામુદ્રી માતા છે જે ભુલેશ્વરમાં એમનું મંદિર આવેલું છે અને એમ તો એમનું મેઇન મંદિર ચિંચળ તારાપુરમાં આવેલું છે અને ગરબે રમવા તો એ લોકોએ કોઈ જીમખાનામાં જાય છે હંસા ઠાકરનો ફોન હતો એમના કુળદેવી કાત્યાયની માતા છે અને હંસાબેન કે અમે બે ચાર ગરબા ઘરે જ ગાઈ લઈએ છીએ ઉષાબેન ખોનાનો ફોન હતો એમના કુળદેવી અંબામાં છે વિનોદ મકવાણા એમણે અમને બધા આરજેને અભિનંદન આપ્યા છે બ્રહ્માણી માતા એમના કુળદેવી છે અને બિલ્ડિંગના નીચે જે લોકો ગરબાનું આયોજન કરે છે હંસા ઠાકરનો ફરી ફોન હતો એ કે પહેલા જેવી ગરબી હવે રહી નથી પાસ સિસ્ટમ આવી ગઈ છે સુમતીબેન પટેલ ઉમિયા માતા ઉંઝા ગામનું મંદિર એમનું કુળદેવીનું મંદિર છે ઈલાબેન માહિરાણી માતા એમના કુળદેવી છે જેમનું સ્થાન ભાવનગરમાં આવેલું છે જ્યોતિકાબેન વૈરુકદા દેવી એમના કુળદેવી છે અરવિંદભાઈ કાલીના ચામુંડા માતા અને એ પાસેના જ ગ્રાઉન્ડમાં રમવા જાય છે સિકાઈ દેવી સંજયભાઈના કુળદેવી છે જેમણે રત્નાગીરીથી ફોન કર્યો હતો અને ગિરીશ મકવાણાનો પણ ફોન આવ્યો હતો આ સિવાય ઘણા ફોન આવ્યા પણ આજે ફોન લાઇનમાં કંઈ ડિસ્ટર્બન્સ છે એટલે વાત ક્લિયર થતી નથી આ સાથે મને આરતીને કાર્યક્રમનું સમાપન કરવાની અનુમતિ આપો આપ સાંભળશો 4 વાગે સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી જય માતાજી
1: સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि लद्दाख का विकास केंद्र सरकार की मुख्य प्राथमिकता है श्री मोदी ने लद्दाख में लगभग 3,350 करोड़ रुपए की 5 प्रमुख विकास परियोजनाओं का शुभारंभ करने के दौरान ये बात कही प्रधानमंत्री ने कहा कि इन परियोजनाओं से लद्दाख में संपर्क सुविधाएं मजबूत होंगी
2: लद्दाख की प्रगति और विकास में एक और अध्याय जुड़ रहा है आज लद्दाख में कई अहम डेवलपमेंट प्रोजेक्ट्स का लोकार्पण हुआ है इन परियोजनाओं से कई लोगों का सफर आसान होगा कहीं बिजली की सुविधाएं बेहतर होगी कहीं पानी की उपलब्धता बढ़ेगी और हमारी प्राचीन विरासत के संरक्षण को भी नई ताकत मिलेगी
1: राष्ट्रपति द्रौपदी मुर्मू ने ग्रामीण महिलाओं के आर्थिक सशक्तिकरण पर बल दिया है उन्होंने कहा कि 2047 से पहले विकसित भारत का लक्ष्य प्राप्त करने में महिला शक्ति की सक्रिय भागीदारी अत्यधिक महत्वपूर्ण होगी राष्ट्रपति ने आज विजयवाड़ा में आंध्र प्रदेश के राज्यपाल एस अब्दुल नजीर मुख्यमंत्री एन चंद्रबाबू नायडू और कई केंद्रीय तथा राज्य मंत्रियों की उपस्थिति में राष्ट्रीय सरस मेला 2026 का उद्घाटन किया केंद्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने कहा कि दिल्ली के बाहर पहली बार विजयवाड़ा में आयोजित हो रहा सरस मेला स्वयं सहायता समूहों को अपने उत्पादों के विपणन के लिए महत्वपूर्ण मंच प्रदान करता है उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कहा है कि आयुर्वेद को वैज्ञानिक अनुसंधान साक्ष्य आधारित प्रमाणीकरण और अत्याधुनिक स्वास्थ्य सेवा के साथ जोड़कर सशक्त किया जाना चाहिए नई दिल्ली में अखिल भारतीय आयुर्वेद संस्थान के तीसरे अंतर्राष्ट्रीय कौमार भृत्य सम्मेलन को संबोधित करते हुए उपराष्ट्रपति ने ये बात कही रक्षा